0: հարացաբար
1: Մարունաց ադի քատրի կրա Գայիտ ներնային նկագյու Տապասնի շիվայ գհր գինը մութի ռիսկ հի լկշաթյու Գրանչա սրվ պրկարչա ինսպեկշնցի one stop solution մանջեց aqua build inspections տիշո տիլ major, minor անի safety defects for sure તુમચા નિર્ણય મઘોઈલ વેરી સ્માર્ટ અને ક્લિયર અને હા તુમચા હક્કાચા મરાઠી માણૂસ 0430 583 588 લા ફોન લાવા અને સરજી રાવાંશી નક્કી બોલા લક્ષા ઠેવા 0430 583 588
2: યા પોલ્યુશન વર સોલ્યુશન બાયજે રે
3: ગ્રીન ઓસ્ટ્રેલિયા સાઠી આપલી જવાબદારી ઉચલાય છે કા આગ મ ઘરાતજ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરું વાપર અને એક્સેસ ગ્રીડ લા વિકોન ટેક
2: પણ કસો
3: આયકા ટેકનોલોજી ચા મદદીન ફક્ત $2800 મદે 6.6 કિલોવોટની સોલર સિસ્ટમ બસવું
2: મ ઇલેક્ટ્રિસિટી બિલ્સ
3: 80% પરંત સેવિંગ અને સિસ્ટમ વર સબસિડી દેખેલ
2: હા તુમચા સરખા માજા ઘરાલા હોઈલ સૂટ
3: અગ कस्टमाइज्ड सोलर सिस्टम हीच तर आयका टेक्नॉलॉजीची खासियत आहे ना
2: आहे तरी कोण हे आयका टेक्नॉलॉजी
3: प्लीज माणसं संदीप चिखले आणि कुणाल भागवत नंबर पण घे 0409707707 ईमेल info@ayk.com.au